દિલ્હી કેન્દ્રનો. આપણને કાર્યક્રમ સુનોછન આકાશવાણી સંબલપુર કેન્દ્રનો. મૂલ કરો છો સંબલપુરી ગીતર કાર્યક્રમ બજારે ભજાવાલા. પહેલા અનંત કુમાર સાહંકર કંઠનું સુનુની ગીતટા ગીત લખીછન અરક્ષિત ધરવા.